0: લંડનમાં બ્રિટનના ઉદ્યોગ મંત્રી પીટર કાયલ સાથે વાતચીત કરી શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ વધારવાની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. સામાજિક સુરક્ષા પર ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ અમલમાં આવશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ઉત્તરાખંડના રુદ્રપુરમાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દાન કેસમાં દાખલ કરાયેલી પહેલી એફઆઈઆરમાં ઉત્તર પ્રદેશ પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી ખાસ તપાસ ટુકડી SIT દ્વારા કરવામાં આવેલી ભલામણો બાદ આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા સહિત અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે. લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતની આગેવાની હેઠળની SIT એ મંગળવારે સરકારને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં આ મામલે કડક ભલામણો કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે FIR નોંધવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો આજે રાત્રે 12 વાગ્યા સુધી મોકલી શકશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું કે ઈરાન સંઘર્ષ અને ઉર્જાના ઊંચા ભાવોની આર્થિક અસર છતાં ભારત વૈશ્વિક આર્થિક વિકાસનો મુખ્ય ચાલક બની રહ્યું છે. IMFના સંદેશાવ્યવહાર વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે જણાવ્યું હતું કે બાહ્ય અવરોધો છતાં મજબૂત સ્થાનિક માંગ દ્વારા સમર્થિત ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अंतर्राष्ट्रीय मुद्रा कोष की संचार निदेशक जूली कोजेक ने कहा है कि मजबूत घरेलू मांग के समर्थन से भारत की अर्थव्यवस्था अनुकूल बनी हुई है. मुद्रा कोष ने वित्त वर्ष 2026-27 में भारत की अर्थव्यवस्था के 6.5% की वृद्धि दर का अनुमान बरकरार रखा है. सुश्री कोजेक ने कहा कि वर्तमान वित्त वर्ष की पहली तिमाही में भारतीय अर्थव्यवस्था ने उम्मीद से बेहतर प्रदर्शन किया है. उन्होंने कहा कि IMF पश्चिम एशिया युद्ध विराम और होर्मुज जलडमरू मध्य के फिर से खुलने को वैश्विक अर्थव्यवस्था के लिए सकारात्मक मानता है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો છે. 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાજધાની નજીક આવેલા ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલા 7.2ના તીવ્રતાના ભૂકંપના બાદ 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: भूकंप के बाद वेनेजुएला के अंतरिम राष्ट्रपति डेल्सी रोड्रिगेज ने आपातकाल की घोषणा कर दी है. अगले आदेश तक कक्षाएं और गैर आवश्यक गतिविधियां स्थगित कर दी गई है. भूकंप प्रभावित क्षेत्रों में राहत और बचाव के लिए कई देश आगे आए हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने वेनेजुएला में आए भीषण भूकंप से हुई तबाही पर गहरा दुख व्यक्त किया है. उन्होंने कहा कि भारत सभी प्रभावित लोगों के साथ एकजुटता से खड़ा है. श्री मोदी ने वेनेजुएला को हर संभव सहायता का आश्वासन दिया. राष्ट्रपति रोड्रिगेज ने भारत की ओर से एकजुटता और सहायता की पेशकश पर आभार व्यक्त करते हुए कहा कि इस मुश्किल घड़ी में ये भारत और वेनेजुएला के बीच मजबूत संबंध को दर्शाता है. सुपर्णा की रिपोर्ट के साथ अमीशा.
0: ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતે ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે.

0: આયર્લેન્ડનું નેતૃત્વ લોર્ડ કેન્ટકર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મુહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે પેક્સ સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: એક શ્રોતા લખ રહે હૈ કે સહી બાત હૈ કે છોટા ભાઈ મેં થા તો બડે ભાઈ સાહેબ પતંગ ઉડાતે થે ઓર મેરા કામ થા ચકરી પકડના પર મેને યે મહેસૂસ કિયા કે ચકરી પકડના ભી એક કલા હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે ના તો મેને ચકરી પકડી ના પતંગ ઉડાઈ લેકિન આકાશ મેં રંગ બિરંગી પતંગો કો દેખને મેં બડા મજા આતા થા ઓર જબ પતંગ કટ કર આતી થી છત પર તો જલ્દી સે ઉઠાકર અપને બડે ભાઈ કો દે દેતી થી. એક ઓર શ્રોતા કહેતે હૈ કે હમારે ગાંવ મેં યદા કદા કુછ બચ્ચે પતંગ ઉડાતે હૈ ઓર ખાસ ત્યોહારો પર ઉડાતે હૈ. બચપન કી યાદ યે હૈ કે 2 પૈસે મેં 4 પતંગ લેકર આતે થે ઓર ઉડાતે થે. અમદાવાદ મેં 2 સાલ પહેલે 2 મહિને મેં વહાં રહા તો આસમાન પતંગો સે ભર ગયા થા જિસે દેખ કર મેં હક્કા બક્કા રહે ગયા. ઓર ઇસકે અલાવા એક શ્રોતા લિખતી હૈ કે મુજે પતંગ ઉડાના અચ્છા નહીં લગતા લેકિન જબ રંગ બિરંગી પતંગે આસમાન મેં ઉડા કરતી હૈ તો બહોત અચ્છા લગતા હૈ. એક ઓર શ્રોતા હૈ જો યે લિખ રહે હૈ કે પતંગ સે પેંચ લડાને મેં મજા તો બહોત આતા થા લેકિન કઈ બાર યે હોતા થા કે દૂસરે કી પતંગ કાટને કે ચક્કર મેં અપની હી પતંગ ઉડ જાતી થી. એક ઓર શ્રોતા લિખતે હૈ કે મુજે ચકરી પકડા દી જાતી થી જો ઇતની તેજી સે ઘૂમતી થી કે ડર લગતા થા. તો યે પતંગ કી બાતે બાતો બાતો મેં ઇતની દૂર તક ચલી આઈ કે અબ હમ ચલ રહે હૈ આસમા કે નીચે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી ઓફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓમાં આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં 17 થી 26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં આજે જનજાગૃતિ રેલી યોજાઈ. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે.
1: लोगों को अगर ये मन में एक भावना है कि ये तो वन वे, ये एक बार फंस गए तो बाहर नहीं निकल सकते, ऐसा नहीं है. इसलिए आप इस दूसरे से बाहर आ सकते हैं, बस आप थोड़ा सा अपने को दृढ़ता रखिए जाए. और अभी गुजरात सरकार की तरफ से एक एंटी नारकोटिक्स टास्क फोर्स की भी रचना की गई है और उनकी भी यूनिट्स अलग अलग राज्यों में खोली जा रही है, तो इससे और हमारे जो कामों में जो बाहर से बैठ कर लोग चलाते हैं, जो नेटवर्क ढूंढना और उसके ऊपर कार्रवाई करने में, और इसमें हम लोग को मदद मिलेगी. और आने वाले समय में आप देखेंगे इसके विरुद्ध जो है और मुहिम तगड़ी छेड़ी जाएगी जो है.
0: દરમિયાન વાવથરાદ ખાતે આજે વહેલી સવારે 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા એસઓજી શાખા દ્વારા નશા મુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશાના દૂષણોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વોકેથોન વાવથરા જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે નારી ખાતે એકે મોરડિયા હાઈસ્કૂલમાં સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરાયું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આ ઉદઘાટન કરાયું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડમેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃતના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવીણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગાંધીનગરના કલોલમાંથી 5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. કલોલ તાલુકા પોલીસે ધેધુચાર રસ્તા નજીકથી મોટરસાયકલ પર 5 કિલો માદક પદાર્થ પરિવહન કરવાના આરોપમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે કુલ 4,39,000નો મુદ્દા માલકબજે કર્યો છે. આ મામલે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગાંધીનગરના સરગાસણ પાસે આજે 3 કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ 1 કારમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે સત્ય, ન્યાય અને ન્યાયના રક્ષણ માટે કરબલામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિસ્તારમાં તાજા જુલુસ કાઢવામાં આવી રહ્યા છે. પંચમહાલના ગોધરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ઇશ્કે હુસેની ચોક ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ

આકાશવાણી અને દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ડાંગ જિલ્લામાં વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી પ્રસ્થાન કરી પ્રવાસી ગૃહ, સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી માર્ગે બજાર વિસ્તારમાં આવેલા એસઓજી કાર્યાલય સુધી યોજાઈ હતી. મહેસાણાના વિસનગર શહેરમાં હાલની વીજ લાઇનને 75 કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી છે. આ યોજના હેઠળ 12,000 વીજ જોડાણો આવરી લેવાશે, જેનાથી હજારો વેપારીઓ અને નાગરિકોને સીધો લાભ થશે. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્ગન ટક્કર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ કેન્દ્ર આવેલું છે. હવે વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: દોસ્તાના ફિલ્મ ગીત મોહમ્મદ રફી અને કિશોર કુમારના અવાજમાં.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: मुकद्दर का सिकंदर फिल्मना गीत हतुं, लता मंगेशकर अने किशोरदाना स्वरमा। श्रोता मित्रों, आकाशवाणीना गोधरा केन्द्रनुं आ प्रसारण छे, सांजना 5 थया छे। હવે પ્રસ્તુત છે આકાશવાણીના વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ। છાયા ગીત થોડી જ વારમાં અમે રિલે કરીશું।
1: રૂઠના મનાના યે તો પ્યાર કા હી રૂપ હૈ, શાયદ વો રૂઠ કર હક જતાતે હૈ ઔર હમ મના કર પ્રેમ। વો રૂઠતે હૈ તો ઉદાસ નહીં પ્યારે લગતે હૈ ઔર હમ મનાતે હૈ તો બેસહારા લગતે હૈ ઔર સહારા દેને કો वो मान भी जाते हैं और फिर प्रेम अपना कुछ यूं दिखाते हैं।

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે એફએમ બેન્ડ 102.5 દશાંશ મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5:20 થઈ છે. વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો,

0: મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 999-8389-833 999-8389-833.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. ઠાકુર જર્નલ સિંઘ ફિલ્મમાં ગીત સાંભળીએ, આશા ભોસલેના અવાજમાં.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. હવે પ્રસ્તુત છે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં દર્દ ફિલ્મનું ગીત.

0: હું ફેલાવીશ.
1: તું જરાક ઉભો તો રે મચ્છર,
0: અમે તને જન્મવાસ નહીં દઈએ.
2: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું.
3: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
2: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
0: અમે મચ્છરદાનીમાં સુઈશું.
4: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
5: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: ફૂલ ખીલે ગુલશન ગુલશન ફિલ્મનું ગીત કિશોર કુમાર અને અસરાનીના સ્વરમાં.

0: दूसरा आदमी फिल्मना गीत लता मंगेशकर અને કિશોર કુમારના સ્વરમાં આપે સાંભળે શ્રોતા મિત્રો આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે 7:10 થઈ છે અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું બસ હવે થોડી જ વારમાં
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે 2 દિવસ દરમિયાન શ્રી શાહ રાજ્યમાં વિવિધ પહેલનો શુભારંભ કરાવશે સાંભળીએ એક અહેવાલ
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવશે ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠકમાં પણ હાજરી આપશે શ્રી શાહ સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરશે તેઓ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભાના લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે બીજા દિવસે રવિવારે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ
1: વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ પંખા એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે તમામ વિભાગોએ આગામી 45 દિવસ

0: દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. ગુજરાત પોલીસે આજે રાજ્યભરમાં વિવિધ રેલીઓનું આયોજન કર્યું. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે અમદાવાદમાં માદક પદાર્થ વિરોધી સાયક્લોથોનને લીલી ઝંડી આપી, જેમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. આ પ્રસંગે તેમણે કહ્યું, પોલીસની સાથે નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો.
1: इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग उसका सेवन कर रहे हैं, उससे लोगों को जागृत करना. पुलिस इस मुहिम में बहुत ही एज ए वॉर कार्रवाई कर रहे हैं, चाहे वो एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, एटीएस हो, क्राइम ब्रांच, एसओजी के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज्यादा से ज्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे, सभी समाज के सभी वर्ग जुड़ाए ताकि इसको निस्नाबूद हम इसको कर सकें.
0: સુરતમાં યોજાયેલી જનજાગૃતિ રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે. દરમિયાન સુરેન્દ્રનગરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સાયકલ રેલીના માધ્યમથી માદક પદાર્થના દૂષણ સામે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસૂલ ગુપ્તચર નિદેશાલય ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર ડીઆરઆઈએ બાતમીને આધારે એક ટ્રેનમાં સર્ચ ઓપરેશન કર્યું. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક મુસાફરને અટકાવીને તેની ઝડપી લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેના સામાનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ હેઠળ આ ગેરકાયદેસર હેરફેરમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે. અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલાની ઘટનાના પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે શ્રી મોઢવાડિયાએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકાગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત અંતર્ગત આજે ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા પરિષદ યોજાઈ. રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 1763 કરોડ રૂપિયાના 43 સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન, મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરોએ તાજિયા જુલુસ નીકાળ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ અને હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી આ હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ

0: ટ્રીપ્સ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કલાત્મક તાજાના જુલુસ નીકળ્યા હતા. આ અંગે એક મુસ્લિમ બિરાદર અશરફ કુરેશીએ પ્રતિક્રિયા આપી.
1: સુરેન્દ્રનગર જિલ્લામાં હજરત ઇમામ હુસેન અને શહીદાને કરબલા 72 શહીદોની યાદમાં આજે મોહરમનો તહેવાર ઉજવીએ છીએ અને શાંતિપૂર્વક આ તહેવાર ઉજવીએ છીએ અને કોમી એખલાસના સ્વરૂપે તમામ હિન્દુ મુસ્લિમ ક્યાંય પણ કોઈ પણ તકલીફ વગર અને અમે આ દરેક જગ્યાએ સબીલ ઇમામ હુસેનની યાદમાં ન્યાજ કરીએ છીએ.
0: ભાવનગરમાં મોહરમ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્રિત કરાયું તો નવસારીમાં મોહરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન જૂનાગઢમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓને વચ્ચે નવાબી કાળની ચાંદીની સેજ મુખ્ય શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત 6ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા છે. કેયુર ભટ્ટ છેલ્લા 10 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષથી તેઓ આ સંસ્થાની પોસ્ટ એન્ડ બુલેટિન કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જોકે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. આગામી 2-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है. गुजरात में ही सौराष्ट्र कच्छ में तो आइसोलेटेड रेन लाइटली मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. तो जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र, पिछले 24 घंटे में जो रेनफॉल आई है हमारी वो छोटा छुआया रेनफॉल आई है. गुजरात रीजन में भी और सौराष्ट्र कच्छ में मेहसाणा में 26 mm वर्षा दर्ज की गई है. तो पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया टेम्परेचर में और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે રમાયેલી 2 મહત્વપૂર્ણ મેચોમાં કઝાકિસ્તાન અને કોરિયાએ જીત મેળવી છે. બીજી તરફ ભારત પોતાની તમામ 5 મેચ જીતીને પૂલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પૂલ એની મેચમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 3-1 હરાવ્યું. પૂલ બીની બીજી મેચમાં કોરિયાએ પણ કતારને 3-1 પરાજય આપ્યો હતો. ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ આગામી 28-30 જૂન સુધી પોલિયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં 535 બુથ ટીમ સભ્યો અને 108 સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના જન્મથી 5 વર્ષના 1,33,688 કરતા વધુ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. DRIએ સુરતમાંથી 20 કરોડના માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
4: પારૂર રાવલના નમસ્કાર.

0: મીઠી
1: હા
0: આજે તો રોકડી થઈ ગઈ. હા
1: રોકડી એટલે શેની?
0: રોકડી એટલે ખબર નહીં પડતી, આમ ધંધો વેપાર થઈ જાય ને હાથમાં કેશ આવે ને, કેશ એટલે કેશને રોકડા કહેવાય, એને કહેવાય રોકડી થઈ ગઈ.
1: કેવી રીતે રોકડી થઈ તો કહો મને.
0: અરે મીઠી, રોકડી એવી રીતથી થઈ ગઈ, પણ પહેલી ચોખવટ કરી દો. હા રોકડી એટલે માર્યા રોકડી નહીં થઈ, પાછી તો તૈયારી કે ભાઈ તમારી રોકડી થઈ ગઈ તો લાવો મારો ભાગ, પણ રોકડી એટલે મારા ભાઈ બનશે ને પેલા બકાભાઈ.
1: હા
0: એમને રોકડી થઈ ગઈ
1: તો એમને થઈ, એમાં આપણને શું ફાયદો?
0: ભાઈ એ તો આપણો ભાઈ બનશે.

0: ખરોજ ને ભાઈ, જો આપણો આડોશી પાડોશી સગો વાલો ગામનો માણસ ફળિયાનો માણસ કે બાજુના ગામનો માણસ જો લીલોછમ હોય ને તો એના લીલાછમનો ફાયદો આપણને મળે?
1: ના હોય, એ વાત તો ખોટી છે. કશું ના મળે આપણને, કોઈ 5 રૂપિયા ના હાલે, ભલે 2 રૂપિયા કમાય તોય ચાય ના પીવડાવે હો.
0: એ તો આપણે જેવું વર્તીએ ને એવું એ વર્તે. બાકી તો ઘણા માણસે જો પોતાના આંગણામાંથી જો બીજો ભાઈબંધ જતો હોય ને જોઈ જાય ને તો હાથ પકડીને ઘરમાં લાવે. પેલો ગમે તેટલું ઉતાવળ કરે તો હાથ પકડીને લાવે, ના ના ના ના ના આવું તો પડે, હા ચા પાણી કરીને જ જવાનું. આવી મિત્રતા હોય છે, આવો પ્રેમ ભાવે ગામડામાં હોય છે? હા
1: હોય છે, પણ એ બધું પહેલાના જમાનામાં હતું. અત્યારે તો ગામડામાં એ બધો પ્રેમ ભાવ છે ને બહુ ઓછો થઈ ગયો છે.
0: તમે જેવું રાખો એવું રે. જો તમે એક તરફે પ્રેમ ઓછો કરો ને તો સામેથી આપોઆપ પ્રેમ ઓછો થઈ જાય. પણ જે આ પેલી વાત કરીને કે ભાઈ આપણા સગા વાલા પાડોશી આડોશી મિત્ર ગામનો ફળિયાનો જો એ લીલો હોય તો આપણે લીલા કેમ ખબર છે? જો આપણા ખેતરના શેડે પાડે બીજાનું ખેતર આવેલું હોય, એના ખેતરમાં જો આંબા ઉપર કેરી થઈ હોય તો એનો ડાળો આપણી બાજુ નમેલો હોય કે ના હોય?
1: નમેલા તો હોય, પણ એ કેરી થોડી આપે.
0: અલે ભાઈ, કેરી આપે કે ના આપે, પણ આ કેરી જો અત્યારે બધી શાકો પડી ગઈ, આ વરસાદ આવ્યો એટલે પવનનો ઝાપટો વાગે એટલે એની જાતે કેરી પડે. એક કેરી એવું થોડું છે કે આ બાજુવાળાના ખેતરની અંદર થળ્યું છે એટલે કેરી પડે, પેલાના જ ખેતરમાં જઈને પડે. એ તો આપણા જ ખેતરમાં શાક પડે ને, ખાવા મળે કે ના મળે?
1: એ તો કોક વાર સંતાડીને ખાઈએ તો જ મળે, બાકી ખબર પડે તો માંગી લે છે.
0: અરે ભાઈ, એવું તો કોઈ ના કરે. આપણા ખેતરમાં પડેલી કેરી આપણી, હા આપણાથી પથ્થરો મારીને ના પડાય, આંબો એમનો. એ તો પાડવી હોય તો પૂછીને પડાય. પણ મીઠી, બાજુવાળા જોડે બી આપણે સંબંધ સારો રાખીએ ને તો એ પણ આપણી સાથે સંબંધ રાખે જ. એક આંબો એના ખેતરમાં હોય, એનો ડાળ આપણા ખેતરમાં હોય, અને એક આંબો આપણા ખેતરમાં હોય અને એનો ડાળ એના ખેતરમાં હોય, તો બંને સંપે તો બંનેને કેરિયા ખાવા મળે કે ના મળે?
1: મળે, એ બધી વાત સાચી છે. પણ આ કેવું થાય છે, ઘણી વાર આપણે સામેવાળાને એટલું સારું રાખીએ પણ જયારે એમનો વારો આવે ને તો કોઈ ભાવે ના પૂછે, એવું થાય છે.
0: એ વખતે આપણે એમને યાદ કરાવવાનું કે ભાઈ અમે તમારી જોડે સજ્જનતાથી વર્તીએ છીએ, તો તમે કેમ અમારી જોડે સજ્જનતાથી વર્તતા નથી? યાદ કરાવીએ ને તો પાછા સમજી જાય કઈ નહીં. પણ જો બંને જણા એમ કે ના, તારા આંબાનો ડાળ મારા ખેતરમાં ના જોઈએ, અને પછી હમે વાળો અકડાય તો એ કે તારા આંબાનો ડાળ મારા ખેતરમાં ના જોઈએ, આ ઝઘડામાં ઝઘડામાં બંને જણા પછી આંબો થડમાંથી કાપી નાખે તો બે કેરિયા વગર લટકે ને?
1: લટકે જ છે ને.
0: એટલે તો કહું છું કે મીઠી, થોડું ઘસવું પડે એકબીજા માટે, આડોશ પાડોશમાં ઘસવું પડે.
1: અને બીજું હું તો એવું કહું કે એકબીજા માટે પ્રેમ ભાવ તો રાખવો જ પડે, અભિમાન નહીં રાખવાનો.
0: પણ મીઠી, આજે જે પેલી વાત થઈ ને રોકડીની, એ અમારો મિત્ર છે ને, એ આપણા ગામની બહાર પેલી સડક જાય, પાકી સડક,
1: તો સડક ને રોકડીને શું લેવા દે એ ખબર ના પડી. હું તો એવું એવું સમજી કે કદાચ કેરીઓ વેચી આવ્યો હશે એટલે.
0: ભાઈ, એ કેરીઓની રોકડી તો થઈ, પણ સાથે સાથે છે ને એમના વાડામાં પેલો જોંબો હતો, જોંબો,
1: હા હા જાંબો, એ વેચ્યા.
0: અલે ભાઈ, જોંબો નહીં, જોંબુના ફળ વેચ્યા. તમારે તો થડમાંથી ઝાડ જ વેચી દેવું છે.
1: મને એમ કે કદાચ વેચ્યા હોય
0: એમ નહીં. એ જોંબો આ વરસાદ પડ્યા પછી પટ પટ પાકવા મળ્યો ને, તો એ બધી સરસ મજાની નિસરણી બનાવી અને બધા જોંબો એ ભાઈ વિન્યા અને આખું મોટું ટોપલું ભરી, અને પછીથી પેલી પાકી સડક છે એને કિનારે બાજુની અંદર જોંબવાનું ટોપલું લઈને બેઠા. આવતી જતી ગાડીઓવાળા ભાઈઓ બધા છે ને, નોકરિયાત વર્ગ હોય કે મોટા શેઠિયા હોય, એ બધા આ જોંબુ ખાવા માટે ઊભા રહ્યા. અને પછી હું ત્યાં ઊભો રહ્યો, હલો ભાઈ બકાભાઈ આ શું કરો છો? તાકે જોંબો વેચું છું. હલો ભાઈ, આ જોંબો કોઈ લેશે? તાકે બે આ જોયા, હવાનો અડધો ટોપલો તમે વેચી દીધો, અમને જોવા બીજી ગાડી આવે એટલે કેવા વેચાય છે. અને હું તો જોવા ઊભો રહ્યો. એવું જ થયું કે એક ગાડીવાળા ભાઈ આવ્યા અને તરત જ પૂછ્યું, શું ભાવ જાંબુ? એટલે અમને કહ્યું કે આટલો ભાવ. ના ના ના, ઓછો કરો. ના, આટલો ભાવ તો આપવો જ પડે. પેલો ભાઈ કે ના, પણ ઓછો કરો, તમારે તો ઘરના વાડાનો જ જાંબુ હશે ને. પેલા ભાઈ કે ભાઈ ઘરના વાડાનો ખરો, પરંતુ જમીન અમારી, પાણી અમે આપીને ઉછેર્યો, અને મોટા મોટું જોખમ તો આ જાંબુ ઝાડ ઉપરથી ઉતારવું ને, એ જીવના જોખમે ઉતારવા પડે છે, એટલે તમારે આટલો ભાવ તો આપવો જ પડશે. આવી રગજગ કરતા એટલા બીજી ગાડીવાળો ભાઈ આવ્યો. બીજી ગાડીવાળો ભાઈ આવ્યો, એ ગાડીમાંથી ઉતરી અને આ બેની રગજગ જ સાંભળતો હતો. અને જે બીજો ભાઈ આવ્યો ને, એને બધી રગજગ સાંભળી અને

0: છેલ્લો પેલાભાઈને કહ્યું, જે પહેલી ગાડીવાળો આવ્યો હતો ને, એને કહ્યું કે ભાઈ શું કામ રગજગ કરો છો, આ ગામડાના માણસો એ આપણા દેશના માણસ છે, આ ખેડૂતો છે, એ બધું પકવીને આપણી થાળી સુધી મોકલે છે, એમની જોડે ભાવતાલ કરાયના, એ 50 કે તો આપણે 60 આપી દેવાના, બોલો કેટલો ભાવ છે? એટલે પેલા બકાભાઈએ કહ્યું આટલો ભાવ. તો પેલા ભાઈએ 10-20 રૂપિયા વધારે આપી અને જોખાઈ લીધો. એટલે બકાભાઈએ પછી દિલ મોટું રાખી અને જોખ્યા પછીથી નક્કી કરેલા ઉપરે પાછી 2 મુઠ્ઠી જંબુ નાખ્યા, કે ના ના, તમે 10-20 વધારે આપ્યા તો મારી ફરજ બને છે કે 2 મુઠ્ઠી જંબુ તમને વધારે આલો, મારે કઈ વેચાતો લાવવાનો છે, ઘરની વાડીનો જ છે ને. બોલો, આખી બોલવાની ભાષા બદલાઈ ગઈ. હા બકાભાઈની,
1: પણ એ તો એક વાત કહું તો એમને છે ને પૈસા મળવાના હતા રીતે. બાકી મેં જયારે જાંબુ માગ્યા ને કે મને આપો ને થોડા જાંબુ ખાવા, તે કે હજુ પાક્યા જ નથી ને, એવું કહ્યું તું. બોલો,
0: મીઠી સાચી વાત, એક પાક્યો ના હોય તો જાંબુ માગે તો કઈ થી હાલે. તે જયારે માગેલો ને ત્યારે વરસાદ નતો પડ્યો અને કાચો જાંબુ હતો, એ થોડોક કલર બદલેલો, એ સફેદ માંથી સેજ જાંબુડિયો થયેલો અને એક બાજુ તો પાછો સફેદ જ હતો. એવો કાચો જાંબુ માગે અને તને ખાવા આલે ખરો, તને ભાવે ના, પાછો તું આમ કરીને ફેંકી દે, એટલે તો કેન કે ભાઈ જાંબુ પાક્યો નથી એટલે અમને ના મળે, પણ અત્યારે તું માગો તો આપે. હા
1: ના, અરે મેં તો વીની વીની ને ખાઈ લીધા, નીચે પડેલા બધા વીની લીધા, ખાઈ ગઈ હું તો. પછી
0: તને પેલું ખોટું લાગ્યું ને, પેલો ના આપ્યો એટલે પછી વીને લઈ ખાધો, પણ વીને લઈ ખાવું ને એ બહુ મીઠો હોય છે. હા,
1: એ વીની ને ખાવાની મજા કઈ અલગ જ હોય છે, હું તો એટલું જ સમજું.
0: મીઠી એ જમીન પર પડે ને તો પાછો એની અંદર કાકરો આવી જાય, તો શું કરવાનું? પેલું પ્લાસ્ટિક છે ને આપણું, એ પ્લાસ્ટિક એ જંબાન નીચે પાથરી દેવાનું રાતે, અને પવન આવે તો પ્લાસ્ટિકમાં જાંબુ પડે ને પછી સવારમાં બધા ભેગો કરી
1: લેવા, નીચે પડેલા જાંબુ બધા પાણીમાં ધોઈને ખાઈ જઈએ, ઘણી વાર લૂસી નાખે કપડાથી.
0: ભાઈ આ સલાહ આપવા જેવી નહીં, આપણે એમ કહીએ કે એમાં કાકર આવે, પણ કે ના હું એમ ના કરું, પણ મીઠી કાકર પેટમાં જાય ને તો પછી પથરી થાય.
1: એવું નહીં, અમે નાના હતા ને એવું કરતા, અમારા સ્કૂલની બહાર છે ને જાંબુનું ઝાડ હતું, તો રિસર્ચ પડે ને એટલે પહોંચી જઈએ ત્યાં, અને નીચે પડેલા બધા જાંબુ લઈ હાથથી બધા લૂસી લૂસી ને ખાઈ જઈએ, કશું પથરી ના થાય, પથ્થર એ ના થાય. બોલો,
0: એ તો ભાઈ બચપનમાં તો બધું તમે ખાવ ને પથરો તે પચી જાય, પણ જે મોટી ઉંમરે સાચવવું પડે. હા, બચપનનું પાચન તંત્ર અત્યારનું પાચન તંત્ર બહુ ફરક હોય, એટલે કહું છું કે આ થોડીક સાવચેતીથી જાંબુ ખાવાનો. પણ પેલી વાત પરથી, બે ગાડીવાળા ભાઈની વાત ઉપરથી પછી આગળ એવું થયું કે પેલા બીજી વખત જે આવેલા ગાડીવાળા ભાઈએ નક્કી કરેલી કિંમત કરતાં 10-20 વધારે આલ્યા, અને બકાભાઈએ હોમેથી 2 મુઠ્ઠી જાંબુ વધારે આલ્યા. આ જોઈને જે પહેલી વખત જે ગાડી લઈને આવેલા ને, એ ભાઈનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એમને કહ્યું, સાચી વાત છે, હા ખેડૂત તો જગતનો તાત છે, એની જોડે શું કામ ભાવ કરવાનો, આપણે મોટા મોટા મોલમાં ખરીદી કરવા જઈએ છીએ અને એ પ્લાસ્ટિકના પેકની અંદર આ બધું વિદેશી ફળ પાર્સલ કરીને આપણને આપે છે, અને જે કિંમત કંઈક ચોંટાડી હોય એ કિંમતમાં આપણી કોઈ રગજગ ચાલતી નહીં ને, આપણે ચૂકવીને આવીએ છીએ. તો આપણે આપણા ગામડાના દેશી ફળો ખરીદવા જોઈએ અને એ દેશી ફળોની મોં માંગી કિંમતે ચૂકવવી જોઈએ, કારણ કે એ આપણું અર્થતંત્ર મજબૂત થશે. ગામડાના માણસો જો મજબૂત થશે ને, એટલે કે ગામડાના માણસોને તમે રોકડી કરાવશો ને, તો એ ગામડાનો માણસ શહેરના માણસોને રોકડી કરાવશે. માટે ગામડાના માણસોને રોકડી કરાવવાનું શહેરના લોકોએ વિચારવું જોઈએ. હા,
1: વિચારવું તો જોઈએ, પણ આવા એકાદ 100માંથી એકાદ જ માણસ એવું હોય છે. હા
0: મીઠી, મને લાગે છે આપણી આજની આ વાત સાંભળીને છે ને આપણા ઘણા બધા શ્રોતા મિત્રો હોય છે ને, આ ગામડાના માણસો એમના ફળિયાની અંદર જાંબુ વેચવા આવતા હશે, કરમદા વેચવા આવતા હશે, દેશી પેલી ચૂસીને ખાવાની કેરીઓ વેચવા આવતા હશે, એ ખરીદશે. હા
1: ખરીદે તો સારું કહેવાય, બાકી હું તો જયારે શાકભાજી વેચવા જઉં છું ને, તો મારી જોડે તો લોકો બહુ કચકચ કરે છે કે ધાણા થોડા આપી દો, મરચા થોડા આપી દઉં, પછી શાકભાજીમાં એવું કરે છે કે ફુલાવર હવે હોય તો એની નીચે પાના તો હોય જ ને, તો કે આ બધું ના આવજો, એકદમ ચોખ્ખું ફુલાવર આપો. બોલો, પૈસામાં બહુ કચકચ કરે છે,
0: એટલે એવું બધું તો થવાનું જ. મીઠી, આ બધી ભાવની કચકચ તો રહેવાની જ, પરંતુ આમ છતાંય શહેરના માણસો જો વિચારે કે મારે ગામડાના માણસને યોગ્ય વળતર આપવું છે, કારણ કે એ મહેનત કરે છે અને મહેનત કરી અને આપણા માટે પકવીને લાવે છે, એ પ્રમાણે જો ભાવતાલ આપશે ને, તો આ ગામડાના માણસોને રોકડી થશે, તો ગામડાનો માણસ કોને રોકડી કરાવશે?
1: શહેરના માણસને.
0: શહેરના માણસોને, કારણ કે આખા દેશનું અર્થતંત્ર ગામડા ઉપર ટકેલું છે. ગામડા સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. તો મીઠી, આજના કાર્યક્રમમાં આટલી સરસ મજાની વાતો કરી, અને હવે એક ગીત સાંભળીએ અને ત્યારબાદ સાંભળીશું ખેતીને લગતી વાતો.

જે કેરી સામાન્ય રીતે સવારના એક સાંજે જે ઠંડો મોસમ હોય ત્યારે લણણી કરવી જોઈએ. ફલની જાત પ્રમાણે પરિપક્વતાનું ધ્યાન રાખવું જોઈએ. આમાં છે કેરી ક્યારે ઉતારવા, આમાં જાતનો પણ પ્રભાવ પડે છે. જેમ કે પાયરી અને સુંદરી જેવી જાતો છે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં પાકી જાય છે, તેમને લણણી કરી શકો છો. જેમ કે રાજાપુરી, આપોસ, કેસર જેવી જાત છે એ મે માસના બીજાથી ચોથા અઠવાડિયામાં તૈયાર થાય છે. તો આપણે બે ધ્યાન રાખવાના છે, એક તે ક્યારે લણણી કરવાની, કઈ જાતમાં કઈ મહિનામાં લણણી કરવાની.

જેમ કે વીસ બદામી, દાડમીઓ, નીલફાંસો, અમરપાલી, મલ્લિકા જેવી જે શંકર જાતો છે એ જૂન માસમાં પાકે છે. આપણે નીલમ વેરાયટી છે, તોતાપુરી છે, એ જુલાઈના પહેલા અઠવાડિયામાં ઓગસ્ટમાં તૈયાર થાય છે. કેરી જે છે ઋતુ નિવર્તુવાળું ફળ હોવાથી ઉતાર્યા પછી એ પાકવી શકાય છે. જ્યારે કોઈ ફળ હોય જે પેડ પર પાકી જાય છે, છોડ પર પાકી જાય છે, પણ કેરી એવો છે આપના છોડથી અલગ કર્યા પછી એ પાકે છે. જેમ આ ફ્રૂટ છે ને આંબા, એ ક્લાઇમેટ્રિક ફ્રૂટ કહેવાય. ક્લાઇમેટ્રિક એટલે કે તમે છોડથી અલગ કરો તો એ પાકે, જે નોન ક્લાઇમેટ્રિક છે છોડ પર પાકી જાય છે. જે ઉતાર્યા પછી એને ક્લાઇમેટ્રિક છે એટલે આપણે ઉતાર્યા પછી પકવી શકાય છે. કેરીની પરિપક્વતાની યોગ્ય અવસ્થાએ ઉતારવા જોઈએ, જે કેય વ્યવસ્થામાં છે. લીલા અને પરિપક્વ ફર વીણી માટે સૌથી યોગ્ય છે, કારણ કે તે પાક્યા પછી સારા રહે છે અને ગુણવત્તાપૂર્ણ વિકસિત થાય છે. કેરી ફૂલ આવ્યા પછી 90 થી 100 દિવસમાં ઉતારવા લાયક થઈ જાય, ત્યારે એની સાપેક્ષ ઘનતા હોય છે 1 થી વધુ હોવી જોઈએ. ગર્ભનો ભાગ છે પીળો, હોય કાપીને જો તો એ પીળો, ગર્ભનો ભાગ પીળો હોય છે. કેરીની જુદી જુદી જાતો છે એ સમયે પાકતી હોય છે. હાપુસ કેરી મે માસમાં બીજા ત્રીજા અઠવાડિયામાં પાકે છે. જેમ પહેલા બતાવ્યો કે પાયરી સુંદરી જાતો હાપુસ કરતા, જે પાયરી અને સુંદરી વેરાયટી છે, હાપુસ કરતા 10 થી 12 દિવસ વહેલી પાકે છે. જ્યારે કેસર, રાજાપુરી જેવી જાતો હાપુસ કરતા 10 થી 12 દિવસ મોડી પાકે છે. જેમ કે નીલફાંસો, સોનપરી, અમરપાલી જેવી જાતો જૂન માસના બીજા અઠવાડિયામાં પાકે છે. ત્યારે તોતાપુરી, નીલમ, મકારામ, પછાતીઓ જાત જેવી જાતો છે એ મોડી પાકે છે. કેરી ઘણીવાર બે ફાળ હોય છે, બે વખત આપણે ઉતારીએ છીએ તો એને ચિહ્નો જોઈને, આ પર જે ચિહ્ન આવે છે કે પીળો પડી ગયો છે, આમાં શાક પડી ગઈ છે, તો એ જોઈને આપણે ઉતારવા જોઈએ. ઘસરકા નહીં પડે આ માટે સુધારેલી બેડીથી ડીંટા સાથે તોડવા જોઈએ. થોડોક ડીંટો ફ્રૂટમાં રાખવો જોઈએ, નહીં રાખો તો આમાંથી ફેરવેલિક એસિડ નીકળી જાય, જેનાથી આમાં એના ઉપર ફૂગ લાગી જાય, એ પાકતા પહેલા ફૂગ લાગી જાય એટલે સડી જાય છે. ફળ ઈજા ન થાય તેની કાળજી રાખવી, નહીં તો રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ દાખલ થઈ જશે, બગડી જશે, આમાં ફૂગ લાગી જશે. ફળને પ્લાસ્ટિક કેરેટમાં ભરીને હેરફેર કરવાનો, જેમ કે મિક્સ થઈ જાય, સેટ થઈ જાય. વીણી બાદ ફળને છાયામાં રાખવા જોઈએ. સામાન્ય રીતે તો ફળને ધોવાના આવતા નથી, છતાં કોઈ ઔદ્યોગિક વિસ્તાર હોય, જેમ કે ખરાબ રસ્તો હોય એના ઉપર ઔદ્યોગિક વિસ્તારમાંથી આમ કેમિકલ લાગી જાય, તો એવો જે વિસ્તાર હોય આમાં આ કેરીને ઉપદ્રવ હોય, જે કે 22 ટીન 400-500 પીપીએમ વાળા પાણીથી સાફ કરી, સાદા પાણીથી ધોઈ લેવો જોઈએ. એ છે આ 22 ટીન એક ફૂગ નાશક છે, એ બહુ ઓછા માત્રામાં યુઝ હોય છે, જેમ કે 500 પીપીએમ. 500 પીપીએમ એટલે 5 ગ્રામ 1 લીટર પાણીમાં. ગ્રેડ ફળની ગુણવત્તા અનુરૂપ આપણે કરવી જોઈએ, જેમ કે ઊંચા ભાવ મળે ફળનું ગ્રેડિંગ કરવું જોઈએ. આ માટે પરિપક્વ, નાના, વધારે પાકેલા, ફાટેલા, ડાબાવાળા જે ફૂગવાળા ફળો હોય એને કાઢી નાખો, અને ફળની જાત અને બજારની પ્રમાણે રંગ, વજન વગેરે આધારે વિવિધ ગ્રેડ આપવી જોઈએ, જે મોટા ફળ છે અને આપણે વધારે પૈસા મળે. દૂરના બજારમાં ફળને આપણે મોકલવો હોય તો એક ખોખાના પેકમાં કરીને મોકલવા જોઈએ. જ્યારે નિકાસ માટે ફળને મજબૂત અને આકર્ષક પૂઠાનો ખોખો પેક કરવો જોઈએ. લીલા અને પરિપક્વ ફળ ઉતારેલા એ પેક કરવી જોઈએ, પાકેલા ફળ આપણે પેકિંગ માટે લેવાના નહીં. તેમજ ગુણવત્તાપૂર્ણ વિકસિત થાય ફળો કાગળ કે પૂઠાના કોકામાં પેક કરીને મોકલવા આવે તો આમાં મોકલેલા ફળોને નુકસાન ઓછું થાય છે. નુકસાન ઝીરો નહીં કરી શકીએ આપણે, પણ ઓછો પણ કરી શકીએ. આ બોક્સની એક સ્ટેન્ડર્ડ સાઇઝ હોય, જેમાં કે આપણે પેકિંગ અને સ્ટોર સારી રીતે કરી શકીએ. તેમજ આકર્ષક પેકિંગ લીધે ફળોનું વેચાણ પણ જલ્દી અને સારા ભાવે થાય છે. 3-3 કાણાવાળા ખોખાનો ઉપયોગ કરવો જોઈએ. પરિપક્વ લીલા ફળ સ્ટોરમાં ઉષ્ણ તાપમાન હોય, જેમાં 5 થી 10 દિવસ સુધી રાખી શકાય છે, એ પાકે નહીં. લંબા સમય સુધીને કેરી ટકાવી રાખવા માટે રાસાયણિક માવજત આપવી જોઈએ, જેમ કે શીતગાળામાં થોડા દિવસ સંગ્રહ કરી શકાય છે. શીતગાળામાંથી ફળ કાઢ્યા બાદ તે યોગ્ય રીતે પાકતા નથી. કેરીનો સંગ્રહ સારી હવા, ઉજાસવાળા સ્થળે, જેમ કે એમાં તાપમાન હોવું જોઈએ 18 થી 22 સેલ્સિયસ, અને જે આપણે કહીએ

ये वेज वेजमान 60 થી 75% વચ્ચે હોય તો એ સારી રીતે સંગ્રહિત કરી શકીએ. બીજો છે કે જીબ્રેલિક એસિડ 22-ટીન અથવા કાઇનેટિન નામના કેમિકલ આવે છે, એના તમે ટ્રીટમેન્ટ કરો તો 3-5 દિવસ આપણે લંબાવી શકીએ. મેન કે આમાં 15-20 દિવસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. એમ કહી શકીએ કે રૂમ ટેમ્પરેચર, જે કમરાનો ટેમ્પરેચર હોય, નોર્મલ આમાં પકાવી શકે છે. આ પરિસ્થિતિએ બનાવવા માટે તો ફળની ગુણવત્તા હંમેશા ઉત્તમ હોય છે. આ ટેમ્પરેચર તમે પકાવો તો એ ગુણવત્તા સારી મળે. જમીન પર ડાંગરનું પરાળ પથારી, તેના પર કેરી અને પરાળાના 4-5 થર કરી કોથળા કે જૂના કપડાની ગોદડી નાખી 5-6 દિવસ સુધી કેરીને પરાળમાં પાકવા દેવામાં આવે છે. આમ કરવાથી પાકી કેરી મીઠાશ વધુ આવે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના 4 વાગ્યા પછી કેરી તોડવી જોઈએ. એનાથી આપણે આ સ્પોન્જી ટીસ્યુ કહેવાય કંટ્રોલ કરી શકીએ છીએ.

પાકવા દેવામાં આવે છે. આમ કરવાથી પાકી કેરી મીઠાશ વધુ આવે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના 4 વાગ્યા પછી કેરી તોડવી જોઈએ. એનાથી આપણે આ સ્પોન્જી ટીસ્યુ કહેવાય કંટ્રોલ કરી શકીએ છીએ.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. મિત્રો, આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. તો કાર્યક્રમમાંથી છૂટાપણાની આપશો
1: રજા. 40માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. ડીઆરઆઈએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આજે ડ્રગ્સ સામે સંયુક્ત યુદ્ધનું આહવાન કરતા કહ્યું કે ડ્રગ્સનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો અને દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર નાકોડની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
2: માદક પદાર્થો કી સમસ્યા કેવલ કાનૂન વ્યવસ્થા ઓર સાર્વજનિક સ્વાસ્થ્ય કા મુદ્દા નહીં, નાર્કો ટેરરિઝમ ઇકો સિસ્ટમ ભી બન ચુકી હૈ. તો હમારી દેશ કી આંતરિક સુરક્ષા કે લિયે, હમારે દેશ કે અર્થતંત્ર કી સુરક્ષા કે લિયે ઓર હમારે દેશ કી યુવા પીઢ઼ી કે ભવિષ્ય કે લિયે એ હમારે લિયે બહોત જરૂરી હૈ કી હમ ઇસ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરીએ.
1: ગૃહમંત્રીએ કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓની માહિતી સમયસર શેર કરવા માટે ઘણા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને નિર્ધારિત સમયમર્યાદામાં આ પોર્ટલ પર ડ્રગ્સ સંબંધિત કેસોની માહિતી અપલોડ કરવા જણાવ્યું.
2: નાર્કો ઓફેન્ડર્સ આજ ટેકનોલોજી સે સક્ષમ બને હુએ હૈ, વો નેટવર્ક આધારિત બન ચુકે હૈ ઓર મલ્ટી ડોમેન અપરાધ કે રૂપ મે ભી આજ હમારે સામને ખડે હૈ. એ સભી ચીજે એ લડાઈ કો ઓર કઠિન બનાતી હૈ, ઇસલિયે હમારી પ્રતિક્રિયા એક રોડ મેપ આધારિત હોની ચાહિયે ઓર ઉસમે આધુનિક ઇન્ટેલિજન્સ લીડ બેઝ પ્રતિક્રિયા હોની ચાહિયે, ટેકનોલોજી ડ્રીવન એપ્રોચ હોના ચાહિયે ઓર નેટવર્ક સેન્ટ્રિક લડાઈ હમને કરની પડેગી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડ્રગ ફ્રી ઇન્ડિયા ઝુંબેશ જનભાગીદારીથી ચાલતી એક જન આંદોલન બની ગઈ છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બીએલ વર્મા દ્વારા ડ્રગ ફ્રી ભારત બનાવવાના મહત્વ પર લખાયેલ લેખ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને ડ્રગ ફ્રી અને વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ડની જાહેરાત કરી. આ પહેલ હેઠળ ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાન વેનેઝુએલા જવા રવાના થયા છે. એમિસ્ટાર્ડનો અર્થ સ્પેનિશમાં મિત્રતા થાય છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ કામગીરીમાં ભારતીય સેનાનો ફિલ્ડ કેપ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં 2 ભીષ્મ ક્યુબનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને લોકોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં વિવિધ યુરોપિયન દેશોના પત્રકારોના જૂથ સાથે વાતચીત કરી. મંત્રીએ તેમની સાથે ભારતમાં થઈ રહેલા ગહન પરિવર્તનો, વિશ્વની વર્તમાન પરિવર્તન સ્થિતિ અને ભારત અને યુરોપ વચ્ચે વધતા જતા જોડાણો વિશે વાત કરી. ડોક્ટર જયશંકરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં તેમના કાર્યક્રમો અને પ્રવાસો ભારત અને ભારત યુરોપ ભાગીદારીની સંભાવના વિશે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પરીક્ષણ, તપાસ અથવા વિશ્લેષણ માટેની દવાઓની આયાત કરવાની પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડ્રગ્સ રૂલ્સ 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્લેષણ અને બિન ક્લિનિકલ પરીક્ષણનો હેતુઓ માટે ઓછી માત્રામાં દવાઓની આયાત કરવા માટેની પરવાનગી પ્રક્રિયામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સુધારેલી જોગવાઈ અનુસાર અરજદારોને દવાઓની આયાત કરવા માટે પૂર્વ પરવાનગીની જરૂર પડશે, જેના પછી દવા આયાત કરી શકાય છે. કેન્દ્રએ આરોગ્ય ક્ષેત્રમાં જનવિશ્વાસ અધિનિયમ સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ 2006 હેઠળ નાના ગુનાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો હેતુ જાહેર આરોગ્ય અને ગ્રાહક સલામતી માટે કડક સલામતી જાળવી રાખીને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ફોલો કરશો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાના દાણચોરીના રિંગનો પર્દાફાશ કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે DRIએ અનેક સ્થળોએ હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન 23 કરોડ રૂપિયાની કિંમતનું 15 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ ઓપરેશનમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સંગઠિત સોનાની દાણચોરીના રિંગ સાથે જોડાયેલો છે. અન્ય એક ઓપરેશનમાં DRIએ સુરતમાં 2 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું અને એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા મહિનાથી ડિરેક્ટોરેટે કુલ 26 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું અને 14 વિદેશી નાગરિકો સહિત 22 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નવીનતા પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો પાયો બની રહી છે. નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત AI ઇનોવેશન સમિટને સંબોધતા મંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આધુનિક ટેકનોલોજી અને નવીનતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિકાસ, નવીનતા અને પરિવર્તનશીલ પરિવર્તનને આગળ ધપાવવા કૃત્રિમ બુદ્ધિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ વિશ્વભરના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને વ્યક્તિઓના જીવનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવા માટે તૈયાર છે. કોલકાતાના તારાતલા અકસ્માતમાં મૃત્યુ આંક વધીને 15 થયો છે. ઘાયલોને કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એક સરકારી અધિકારી સહિત 6 લોકોની ધરપકડ કરી. રાજ્ય સરકારે ગઈકાલે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસની ટીમ સીટની રચના કરી હતી. બચાવ કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લંડનમાં વાર્ષિક UK ભારત એવોર્ડ્સ 2026માં UK ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે અપવાદરૂપ નેતૃત્વ માટે વિશેષ પુરસ્કાર મળ્યો છે. સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા શ્રી ગોયલે કહ્યું કે આ સન્માન સરકારો, વ્યવસાયો, શિક્ષણ, સંસ્કૃતિમાં સેતુ બનાવનારમાં ઘણા લોકોનું છે, જેઓ ભારત અને UK સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેનનો ઉપયોગ કરીને એક નવું ટુરિસ્ટ સર્કિટ ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર શરૂ કર્યું છે. આ 11 દિવસની ટ્રેન યાત્રા દરમિયાન યાત્રાળુ અને પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેવાની તક મળશે. બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણે આજે ફુલટનમાં US ઓપન ટુર્નામેન્ટમાં વિશ્વના 6ઠા અને પુરૂષોના સિંગલ્સના ટોચના ક્રમાંકિત ચાઇનીઝ તાઇપીના ચો ટિયન ચેનને સીધી રમતોમાં 22-17, 26-24 હરાવીને ક્વાર્ટર સુધી પહોંચ્યા છે. અને એક પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે મલેશિયા

0: अमेरिकाना ली जेजियाने 21-14, 21 तेरथी हराविने क्वार्टर फाइनलमां प्रवेश कर्यो। महिला सिंगल्समां तन्वी शर्मा, रक्षिता श्री अने देविका सियाक पण छेल्ला 8 तबक्कामां पहोंची गया छे। જર્મનીમાં આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે 7 સુવર્ણ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું। પિસ્તોલ અને રાઇફલ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ભારતે 24 ચંદ્રકો, 7 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું। કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ભૂટાનના શિક્ષણમંત્રી યીજાંગદે થાપાને મળ્યા હતા। શ્રી પ્રધાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ચર્ચા શિક્ષકોની તાલીમ, કૌશલ્ય અને રોજગાર ક્ષમતા, ડિજિટલ શિક્ષણ અને એઆઈ, ટકાઉ પર્યટન, પરંપરાગત દવા અને સર્વાંગી સુખાકારી પર કેન્દ્રિત હતી। વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, પરમાણુ અવકાશ અને ક્વોન્ટમ ટેકનોલોજી ભવિષ્યના વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાને આકાર આપશે। નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ટેકનોલોજીમાં ઝડપથી અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમસ્ટારની જાહેરાત કરી। આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે। હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી। કાર્યક્રમની શરૂઆત કરીશું શ્રેયા ઘોષાલ અને રૂપકુમાર રાઠોડે ગાયેલા શિવા ફિલ્મના ગીતથી।

અસત જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું રેખા ઠાકરે ગાયેલી કુતુબ આઝાદની રચનાથી.

રેખા ઠાકર અને સુધીર ઠાકરે ગયેલી આરજે નિમાવતની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો નિશા ઉપાધ્યાયને, શબ્દો ભાગ્યશાના.